0: જોહાર સંગવારી મન, આજે જો આકાશવાણી જો યુવાણી કાર્યક્રમ ને આપ મન ચો સ્વાગત આય. આશા કરું છે કે આપ મન સપાય નંગત આશા સોતે અસની આમી બલે નંગત આસુ. મેં આય આપ મન ચો કમ્પિયર સંગવારી કિરણ મોરે
1: ઓર મેં આય સેમલબતી પટેલ. એ ચો સંગે આમી કરું છે સપાય લોખે.

0: ધ્યાન વન બાચું રહે આમચું ઘર દ્વાર બનાતું કાજે બોલે કઈ તકલીફ નહીં હોય તો એદાય આમ કે સુનાય સોત રામનાથ કશ્યપ એ મન સુનાય સોત મારી રસોના
1: આવરી હારે સે મારી રસોના ભોજા પાની કે હે જા કરા જાની જ કસન બોલત વિત

વાળો દેશો કર્ણાટો દેશો જાઉં જાંગલો મોર હટ અંગ ભંગ કલિંગ નેપાલો ભૂપાલો કાશ્મીર કના ઉજ માલવ રાજ્ય મેરે છો દેશો આરુ કુરુ પંજાલો એ અસને અસને સાંગ.